રાજસ્થાની ગીતારો કાર્યક્રમ ગોખડા લઈનેમાં આવ્યા હા સૌ પહેલા અને કાર્યક્રમ રમાઈને આપ સભારો ઘણું ઘણું સ્વાગત કરા હા તો સ્વીકાર કરો સૌ પહેલા ખ્યાતિ બાઈ સારો રામ રામ સા ખમ્મા ઘણી સા રાજસ્થાન રી માટી રી સૌંધી સુગંધ માટી રા કણ કણ મેં વીરતા રી ગાથા કણ કણ મેં ઇતિહાસ રચ્યો થકો હૈ ઇતરો પ્યારો રંગ બિરંગો હરિયાલો શૌર્ય પરાક્રમ ઓર આપણી મીઠી બોલી સંસ્કૃતિ આન બાન ઓર શાન રો આપણો હૈ યો હૈ રંગીલો રાજસ્થાન સ્વાગત કરા હા આપ સબારો